બેનીઓ ગોઠ વાત તો કરતે છન, સંગમાં થોડીક ચર્ચા ઘલો કર લેવા થન. બેનીઓ આજ કે બેરામાં રિશ્તા નાતા મનખે કે જીવન કે સબલે અનમોલ ધનાય. પરિવાર, દોસ્તી, સમાજ અઉ અપના અપન મનખે સંગ સેવા સંબંધ લે જીવન સુખમય બનથે. ફિર જબ રિશ્તામાં અહંકાર, ઘમંડ આ જાથે, તબ પ્રેમ, સમ્માન અઉ વિશ્વાસ ધીરે ધીરે કમ હોયલા લગથે. અહંકાર આય લે આપસી સમજ કમ હો જાથે અઉ મનખે દૂસર મનખે કે બાત લા સુનના પસંદ નહીં કરે. છોટે છોટે બાતમાં વિવાદ હો જાથે, વિશ્વાસ ભરોસા તૂટથે. ઘમંડ કે કારણ અપનાપના કમ હો જાથે, રિશ્તા કમજોર હો જાથે, પ્રેમ અઉ સમ્માન કે જગા દૂરી આ જાથે. પરિવાર કે માહોલ બિગડેલા ધર લેથે અઉ તનાવ અશાંતિ બાળથે. રિશ્તામાં અહંકાર લે બચના હવે તો સબલે પહેલી બહેનીઓ એક દૂસર કે બાત લા હમન લા ધ્યાન સે સુનના હે. અઉ ગલતી હોય માં માફી માંગે માં સંકોચ ઝન કરાવ અઉ સબકે સમ્માન કરાવ. અપન વિચાર લા થોપે કે બજાય મિલજુલ કે નિર્ણય લેવન અઉ સંગમાં પ્રેમ, ધૈર્ય અઉ વિનમ્રતામાં વિનમ્રતા લા અપનાવન અઉ મેં સહી હું કે ભાવના લા છોડ દેવન. તા જાકે હમન હા જોન અહંકાર સે રિશ્તા નાતા ટૂટા થવે તે હા કમ હો જહે. રિશ્તા પ્રેમ લે ચલથે, અહંકાર લે નહીં. જીહા અહંકાર બાળથે ઉહા અપનાપન ઘટથે. અહંકાર લા દૂર ભગાના હે, રિશ્તા નાતા લા મજબૂત બનાના હે. બહેની હો, આજકાલ કે ચકાચોંધ ભરે જિંદગીમાં હમન લા કતકા ડૂબે હવન. કોનો ભી નવા જીનીસ દેખથન તહાન ઓલા લે ડારથન, આગુ પાછું નહીં સોચન. ફેર બાદમાં હમલા અફસોસ હોથે કે ફોકટ લે હવન કરકે. તો બહેની હું, હમલા જતકે જરૂરત હવે વતકી હી કોનો ભી જીનીસ લા લેવન. કાબર આય અઉ વ્યવ માં સંતુલન રાખેલે પરિવાર કે જો આર્થિક સ્થિતિ હે વો મજબૂત રહી. જીન પરિવારમાં કમાઈ કે હિસાબ લે ખર્ચા કરથે ઓ મન હા ભવિષ્ય બર બચત ઘલો કર પાથે અઉ આર્થિક પરેશાની લે બાંચી રહીથે. આર્થિક સુરક્ષા મિલથે, જરૂરત કે બેરામાં પરેશાની કમ હોથે, બચત બાળથે, ભવિષ્ય કે જરૂરત ભર પૈસા જમા હોથે, કરજા લે બચાવ હો શકથે, અનાવશ્યક ઉધારી લે બાંચી જા શકત હવે. પરિવારમાં શાંતિ રહીથે, પૈસા કે કારણ ઝઘડા તનાવ ઘલો કમ હો જથે. અઉ એકરે સંગ બહેની હો, હમના આજ કે આખરી ગીતલા સુન લેથન, જેકર કલાકાર હવે મંસૂરી સિંહ. તા આવો સુનથન ગીત.